0: શ્યામ સત શ્રી અકાલ કેમ છે સિંગાપુર સારું છે
1: નો ટોકિંગ અલાઉડ સિર્ફ મ્યુઝિક બોલેગા બેક ટુ બેક ગાને ઓન્લી ઓન મસ્તી મ્યુઝિક કેફે
2: રેડિયો મસ્તી 24/7 લાઇવ અ પાર્ટ ઓફ મસ્તી મીડિયા નેટવર્ક સિંગાપુર ચેક ઇટ આઉટ